0: અમે એને કારણો આયન પરિક્રમા રે માને લોક ભાગ લેવે.
1: કેટલા દિનારી આ યાત્રા હોયા કરે ઓર એની શરૂઆત કદે શું હોયા કરે?
0: આ યાત્રા 7 દિનારી ભેસા હર 3 સાલ બાદ કરે, પુરુષોત્તમ માસ મેં જાયા કરે. આ સબસુ પહેલી આપણે જોધપુર માને ગજાનંદજી ગાતાનાડા મેં જી કહે, જી કા આપણે વિવાહ શાદી મેં ભી મેં નિમંત્રણ આમંત્રિત કરા. કોઈ ભી ધાર્મિક કાર્ય વે, કોઈ બડો કાર્ય વે, ઘર મેં ભી વે ઓર સમાજ મેં ભી વે, અલગ અલગ સમાજ મેં વે, સબુ પહેલી પ્રથમ પૂજ્ય ગણેશજી ને મનાવે તો કોઈ વિઘ્ન નહીં આવે. ઓ આ કિવદંતી કઈ વર્ષો ચલી આ રહી ઓર આવતો. સબસુ પહેલી ગજાનંદજી રા દર્શન કરે સા રાતાનાડા મેં ઉપર જાને, ઓર પછે એક વિનાયકીય ગજાનંદજી ઓર અહીંયા આગે 5 કિલોમીટર આગે બિછડીયો જી કયા કરે, ઉવાણા વે દર્શન કરે. ઓર પહેલો પડાવ રાતાનાડા રમાને આસપાસ ગજાનંદજી રે મંદિર રે આસપાસ એ જીતા ભી સમાજ રી સંસ્થાઓ રા ટેન્ટ વગેરે લાગે ઉન માને વિશ્રામ સ્થળ બનાવે ઓર વટે વે વિશ્રામ કરે. દૂજે દિન વે વટે પધારે. જૈસે મેં આજ હવે ચોપાસની રે બાદ રે માને ઓ ઈસરો પડાવ હે ઓ બડલી બહેરુજી રે મંદિર મેં, તો અટે સબ દર્શન કર રહ્યા હે આનંદો ઓર ભોજન ભી પ્રાપ્ત કર રહ્યા હે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાદિષ્ટ ભોજન જી કો બનાયો હે, ઠંડા પેયજલ પાવે હે, આગે મનવારું લોળ લોળ ને અહીંયા ને ખવાવે હે ઓર વે આપરો પુણ્ય જાગૃત કરની ચાવે હે. એનો વાસ્તે આજ બડલી રી છવિ જી કી હે ભૈરવ જી રી બા બિલકુલ અલગ જ હોતી હે.
1: બિલકુલ ભક્તારી ખાતરદારી મેં કોઈ કમી નહીં રાખ રહ્યા આપ લોગ.
0: અરે સા જોધપુર માને આપ આ સંસ્કૃતિ આપણી જોધપુર ની પહેચાણ હે કે કોઈ ભી બારું આવે યા 18 આદમી આવે અને મનવાર લોળ લોળ ને કરે આગે પડપડે કેસા જીમો સા આપને મારી સોગન સા આપકી થોડો તો લો સા. આ સિર્ફ જોધપુરી સંસ્કૃતિ ઓર પહેચાણ હે ઓર બહોત બડી પહેચાણ હે સા. ઇન માને ભી નહીં ભોગી સેલ પરિક્રમા તો કુંભ હે જ. ઇન માને કુંભ ઇન વાસ્તે હે કે સારા દેવતા આટે જ બિરાજ જવે. પહેલી હે જી કો અલગ અલગ સ્થાન માતે જાવણો પડતો બહોત ટાઈમ લાગતી. અયોધ્યા જાવ, નર્મદા જી રા ચક્કર લગાવ, ગિરનાર જી રા ચક્કર લગાવ. પહેલી બહોત આગા આગા અબાર ભી હે લેકિન પહેલી સાધન નહીં. આ આજકલ ગાડિયા હોગી વો હોગી જટ જાન આ જવે તો ઋષિ મુનિ ઓર વે કઈ સોચ્યો કે અટેરા લોગ મારવાડા લોગા ને કિકર વો પુણ્ય લાભ મિલે. એણ વાસ્તે આ ભોગી સેલ પરિક્રમા કરાવી જાવે ઓર એન માને ઇતા લોગ ભેળાવે જીતા કુંભ મે ભેળાવે. એણ વાસ્તે એને મારવાડ રો કુંભ કલાયો હસા.
1: તો કોણ કોણ સા મંદિર હે જી કા યાત્રા રે દોરાન અટાયા કરે જીનો લાભ ભક્ત દર્શન કરને લિયા કરે?
0: તો પહેલો તો મંદિર મેં આપને અરજ કરી કે ગજાનંદજી રો હે બિછડીયો જી. પછી દૂજે દિન વેજ આવે ચોપાસ ની શ્યામ મનોર મંદિર મેં. ત્રીજે દિન આજ હે જી કો બડલી બહેરુજી આયા હા. ઓર ચોથે દિન હે જી કો મારે કાલે વટ જાવાલા બૈજનાથજી ભગવાન શંકર ભોલેનાથ ને મનાવાલા. પછી જવાલા મેં બેરી ગંગાજી માને ગંગાજી ચલતા જ રહે પાડ રવાનું. ગંગાજી ધીરે ધીરે ધીરે ધીરે બેતે રહે માતે કુંડ ભણિયોડો હે એનો જળ છટે વટે શંકર ભગવાન રે. ઓર લોક કઈ આપરો ઇન માને કુંડ મેં સ્નાન કરવાના આપરો પુણ્ય લાભ કમાવે. ઉને પછી મેં જવાસા મંડોર. તો મંડોર મેં કાળા ગોરા ભૈરુજી હે ના ઓર સભી દેવતાઓ રી હે લોક લોક દેવતાઓ રી મૂર્તિયા લગોડી હે બડી બડી ઉવારા દર્શન કરે. મારવાડ મેં જી કા લોક દેવતા હોય મતલબ આ મૂર્તિયા માટે લગાવડી હે. પછી મંડોર રે બાદ પ્રસ્થાન કર સીધા હવે આપણે જોધપુર શહેર રહો માને અંદરૂણી ભાગે જૂની મંડી વટે ઘનશ્યામજી રે મંદિર મેં દર્શન કર. જવા વટે પૂર્ણ હો જાવે સા ઓર પછી મેં આપ આપણે ઘરા મેં રવાના હો જાવે.
1: તો લગભગ આ યાત્રા કેટલા કોચ રે હોવે?
0: ઓ પૂરો ગજાનંદજી લેન પાછા ઘનશ્યામજી મંદિર તક 110 કિલોમીટર હે સા. તો એ લોક પેદલ ભી ચાલે ઓર જમીન માતે ભી સોનો તપ કરે. મારી આસ્થાને મેં નમસ્કાર કરું કે આડી તપતી ધૂપ રે માને પાળા ભી જાવે ઓર કુછ લોક જો કો વૃદ્ધ હે વે ગાડિયા માતે ભી ચાલે.
1: તો પહાડી રસ્તો એ જો પાર કરનો ઘણો દોરો હે તો ઉણ માતે ચાલન સારું રસ્તા કિન તરીકા હું તૈયાર કર્યો ડાય?
0: દેખો સા પહાડી રસ્તા મેં છોટી છોટી પગડંડિયા ભી હે. જિલ્લા પ્રશાસન ને મેં ધન્યવાદ દઉં કે હવે પ્રયાસ કર્યો. મારે જિલ્લા કલેક્ટર સાહેબ અમાર નયા પધાર્યા આલોક રંજન સાહેબ કે ભાઈ જગે જગે સફાઈ હોણી ચીજે પરિક્રમા સ્થળ મિંદર રાગતી પાગતી સડકા જટે ટુટોડી હવે નામ રહું વગર અચ્છી હોણી ચીજે પાણી નો છંટકાવ ભી હો, પાણી ની કોઈ કમી નહીં આવણી ચીજે. જલદાય વિભાગ ને સ્પેશિયલી ભી આને કહ્યા કે ભાઈ પાણી ના

0: ટેન્કર આવે, જનતાને પાણી પીવાનું આવે તો સ્વચ્છ જળ હજુ તુરંત ટેન્કર ને ભરાને દેવાનો છે. જે જીગી જીગી સંસ્થાઓ જીગી એ ભોજન વગેરે બના રહી હે, અને ગેસ રી કોઈ કમી નહીં હોણી ચીજે, ગેસ સિલિન્ડર દેવાના ચીજે, એ સબ વ્યવસ્થાઓ જીગી, એસા મેડિકલ ની ભી વ્યવસ્થા, એમ્બ્યુલન્સ લગાવી રાખે, કટી આગ લગ જાય તો ફાયર બ્રિગેડ તૈયાર રાખે, નિયંત્રણ કક્ષ ભી લગાવે, નગર નિગમ વાળા કંટ્રોલ રૂમ ભી લગાવે, કોઈ ગમજા કરજા કોઈ ચીજ હો જા, હાદસો હો જા તો વે કંટ્રોલ રૂમ માં આને સૂચના કર દે, કોઈ બચ્ચો ગુમ હો જા તો વિના વાત સૂચિત કરી દે, તુરંત મેં મિલા દે, તો નિયંત્રણ કક્ષ ખોલ્યો નગર નિગમ રો. મેં નગર નિગમ ને ભી ધન્યવાદ દઉં, જીડીએ અધિકારી ને ભી ધન્યવાદ દઉં, ઓર એ સારી સંસ્થાઓ જી કે સમાજ રે સેવા મેં લાગોડી હે ઉને મેં ધન્યવાદ દઉં.
1: બિલકુલ સર, ફિર ભી નો ચપારી ગરમી મેં ધ્યાન મેં રાખતા તક આપ યાત્રીઓ વાસ્તે બહોત અચ્છી સુવિધા કર રાખી હો.
0: તો આ સારી સંસ્થાઓ ને મેં ધન્યવાદ દઉં સા. એન માને મેં ભી એક રિટાયરમેન્ટ બાદ એક સંસ્થાઓ જોડ્યો સા, મને આ પાણી ની સંસ્થા હેસા, ઠંડો પાણી પીલાવની સંસ્થા હેસા, જયારે આફ્ટર રિટાયરમેન્ટ મેં કઈ કરું સર, કોઈ ને કોઈ સમાજ કાર્યો જોડનો પડે મને, સમાજ રી બ્રાહ્મણ સોણકાર કૈલાસ પ્રભુ વિકાસ સંસ્થાન જી કે આ 113 સાલો માટે જોધપુર માં પરિક્રમા રે વાસ્તે જ કામ કરી રહી હે. મારા સમાજ રા વરિષ્ઠ નાગરિક જી કા હે વે એને ચાલુ કરી મંડોર ઉદ્યાન મેં ઘાસપુસરી ઝોપડિયા મેં મટક્યા ધરપરી ને પાણી પીલાવતા, બારું લેન આવતા, કંદા માં તો ઊંચાણ લાવતા, ગાડોલા મેં લાવતા સબ. આજકલ તો ટેન્કર હો ગયા, ઠંડા પાણી ની મશીન હોગી, એન સેવાને દેખ ને મારે પૂર્વજન જી કા વે આજ નહીં હે, મેં ઉને યાદ કરા પૂર રાજ રાજ પરિવાર જી કા અનિશા વે મંડોર રમાને મને એક સાળ દી ઇન વાસ્તે 24 ઘંટા 365 દિન ઠંડો પાણી ની વ્યવસ્થા કર રાખ્યા સમય.
1: સાધુવાદ હે એડી સંસ્થામાં જે કે એટલી અચ્છી વ્યવસ્થા કર રાખી. ઓર આપણે એક કહેવત ભી હે કે પુણ્ય જળ પાતાળ જે મહિને, યાની પુણ્ય નો પ્રભાવ બહુ ગેરો રિસ્તાઈ હોયા કરે. ઇન્સાન ભલે આપણી ભલે ભૂલ જાવે, લેકિન જો નિસ્વાર્થ ભાવ જી કે સેવા વા કરે ભી ની જણા હે જી કે હંમેશા મજબૂત રહ્યા કરે ઓર સમય આને પર જી કો સુફલ દિયા કરે, તો ઇન તપથી ધૂપરે મહિને ભક્તારો જી કો જજ્બો હે કેટલો દેખને મિલ જોયે વટે.
0: અરે સા કઈ વાત કરું, મેં 80-80 સાલની ડોકરિયા માથે સિરરે માથે પોટલિયા બાંધને સુબે જાણી 3 બજા 4 બજા રવાના હોય ઠંડા ઠંડા પોર મેં. અરે કરી વ્યા ને કદા ભાઈ સા એ જીગો એ ટ્રકા ચાલ રહી હે, હનુમાન આપણો સમાન થતો કોઈ તો ધરે, ઓર કોઈ કહે કે નહીં નહીં અમારો તપે ઉગાડે પગ આવે જાવે ઓર વટે દર્શન કરને આગે વટે જાન રેસ્ટ કરે આ વટે પડાવ માટે વિશ્રામ કરે.
1: હા સર બિલકુલ. તો એ યાત્રા મેં જોધપુર નો પૂર્વ રાજ પરિવાર ઓર આમ જનતા સાથે મિલન ચાલે, તો ઊંડે બારે મેં ભી થોડી સી જાણકારી દીધો.
0: મેં નિવેદન કર્યો ની સા આપને, મારી સંસ્થા ની જ સાળ દેદી 1935 મેં, તો એ અલગ અલગ સંસ્થાઓને બોલાને પ્રમાણપત્ર દેવણા, મોમેન્ટો દેવણા, વ્યારે સંયોજક ને પ્રોત્સાહન દેવણો, સહયોગ રાશિ દેવણી, એ સબ કામ સમય સમય માટે કરી જાય. રાજ પરિવાર નો ભી મેં ધન્યવાદ દઉં કે રાજા મહારાજાઓ જ રાજ ઓરિસ્સા, તો અબાર પૂર્વ રાજા ગસિંહજી એ ભી બહોત કરે.
1: તો આપને એટલે સેવા દેતા કેટલા વર્ષ હોઈ ગયા?
0: મેં મારે રિટાયરમેન્ટ 2015 બાદ ઇન સંસ્થાઓ જોડ્યો સામે, તો આ મને સંસ્થા થોડી ઠંડા પ્યાવરી હે, પાણી પાણી પાવની સંસ્થા હે, તો મને આ બહુ ઈઝી લાગી કે ભાઈ આપા એજ મેં ભી હો જાઉં તો પાણી તો પાઈ શકા.
1: બિલકુલ સહી હે સર,
0: હે ના? તો એન વાસ્તે એન સંસ્થા જોડે, હા તો એનું સંસ્થા જોડી ગયું સર, ઓર દિન ના નિશુલ્ક 2 ટાઈમ ભોજન ચાલે, ઓર દિન ભર ઠંડો પાણી ચાલે. તો જીકો જીને સેવા પડે, મારે 100-150 કાર્યકર્તા કઈ માની જ કામ 24 ઘંટા લાગોડા રહે.
1: તો પુરાણે ઓર આજ ટાઈમ ને ધ્યાન મેં રાખતા તક એન્ડ મેં કઈ બદલાવ આપને દેખને મિલ ગયા
0: પરિક્રમા? બહોત બદલાવ હે, પહેલે તો બુઝુર્ગ લોગ કરતા, આજકાલ આપણે પરિવાર ના બુઝુર્ગ લોગ જે કી પરિક્રમા ને માને જાવે ની સા, ઓને વે જાવણો ઓર વે બુડા બુડા આદમ્યા ને વે પહોંચો ના આવે, તો વિયાન માતે ભી અસર પડે, બચ્ચા માતે ભી અસર પડે, વે સમજની કોશિશ કરે કે આ પરિક્રમા ક્યું હે, જ્યારે વે ઘરે મા બાપ યા ભાઈ બેન ભુવા કાકી માસી વે સમજાવે પાણી તો મેં લા સકા, વો ગાડિયા મેં મેં પહોંચા સકા.
1: તો મતલબ કુલ મિલા નવી પેઢી રો ઇન સંસ્કૃતિ સુ જોડાવ આપને દેખને મિલ ગયો હે.
0: બહોત અચ્છો જોડાવ હે સા, ઓર
1: તો આપ અટે સાલ દર સાલ સેવા દે રહ્યા હો, તો કોઈ ખાસ અનુભવ જેકો આપ માન શ્રોતાવાર સાથે સાજા કરની ચાહો?
0: અબે છોટો સો અનુભવ મારો અબારી જ હોયો, મેં શિબિર સ્થળ મે મારે પ્યાઉ મે બેઠો ને એક 85 87 साल रा एक बुजुर्ग आया,

0: એની ખાસિયતા એ પૂનમ કે સૂકી ધરતી માંથી બિના પાણી રહી ઉગ જયા કરે હે ઓર પનપ જાવે ઓર ફળ ભી દેત્યા કરે હે.
1: બિલકુલ સહી કે ભાવના. એનું જીકા કપડા બણે તો આપણે ફોજી ભાઈને ઘણો ફાયદો મળી. સિયાચીન જેડી બરફીલી જગા માંથી જટે -50°C હાર્ડ કંપાવતી ઠંડ રમાઈને ભી શરીર હે જીકો પૂરો ગરમ રાખેલાઓ કપડો ઓર ઇન અનુઠે કામ સુથાર રહી હજારો બહેનાને ઘરે બેઠ્યા રોજગાર મિલ રહ્યો હે જીનસુ કિસાન ભાઈરી આમદની ભી બઢ રહી હે. જકો આમ પહેલા ખેતારે મહિને બિલકુલ ખરપતવાર સમજે જાવતો વો આજ સોનો બણ આય ઓર રક્ષા રો સાધન બન રહ્યો હે.
0: બિલકુલ

આપણી મીઠી રંગીલી ઓર જોશું ભરી ઓળી રાજસ્થાની ભાષા ઘણી ન્યારી હૈ એણમે અપણાપણ હૈ બોલચાલ રો જરિયો કોની આ હર બોલી હૈ જકી રાજસ્થાની ઇન રાજસ્થાન રે પરદેશ રી એક માને એક અલગ ઝલક હૈ અઠે ન્યારા ન્યારા ક્ષેત્રા મેં અલગ અલગ બોલિયાં બોલી જાવે મારવાડી મેવાડી શેખાવાટી ઢૂંઢાડી હાડોતી બાગડી સબારો રંગ અલગ હૈ પણ સબ મેં જોડાવ એક હી જૈ રાજસ્થાની ભાષા રો શબ્દકોશ સબસું બડો હૈ મારી આજ રે ઇણ યુવા સાથી શું અરજ હૈ કે આપ કઢે ભી રહો લેકિન ઇણ ભાષા ને આપરે મન મેં બસાયડી રાખો જઠે ભી આપને મોકો મિલે રાજસ્થાની ભાષા ને બઢાવણ રો પ્રયાસ કરો ઓર ઇણ પર ગર્વ કરો.

0: સાથે રહ્યા કાર્યક્રમમાં એક રાજસ્થાની શબ્દ દિન હતો, જેનો અર્થ ઘણાકરાસ હોતા સહી બતાયો. રાજસ્થાની શબ્દ હતો ઓબરી, જેનો અર્થ હે અનાજ યા સામાન રખનેરી છોટી કોઠારી યા ભંડાર.
1: સદના હાજર કાર્યક્રમ ની પ્રસ્તુતિ કે રાજેશ લાંબરોડ ઓર સંયોજન કર્યો મનીષ કુમાર સોલંકી. આજ રે કાર્યક્રમ વખત 28 હોજો હે પૂરો આપણે સાગે મેં દો રેડિયો સાથી હા મારું નામ દેવી સિંહ ઓર મારે સાગે હા
0: બોમ સિંહ
1: સદના મને તેરા સીખ રામ રામ.